0: 캐주지 레샤 빼나 차샤비나 다 너희 참조고 된대발 주발이야 전성의 빼래야이나 어 누구 토라 이기치 카로드라 롭제니 레바르니라 노삼통 시바 더부 빼디디디 샤브레 빼디디글라 슈베 토드니 시바 돈도 참말로이나 수지레라 이기치 롭제니 노삼통 시베 데니 타르슈베 차와티야 구지기 차와지 인자 차와 참조와 인바 강식라 차와티야 자외차네 구지기 차와지 인발레야이나 고초구 두성거 디나 러이기 죽바 시시해발레 니바 참조구 된대마디 골라야이나 좀다가 시행이 다시 한번 양한테 제작의 낭세 순바 몇발 죽바디 몇발 죽바 시바디 다 근데 지금 고고와서나 너버시바디 다든골이야이나 아주 콩라 매익 주고 시에베급라 시에차바데 너버세디 근데 지금 고고와서나 다나고스 룸에베 되든식을 민네 얘네 되든디 주교리야이나 로여바 땜바지글라 얘네 너버 시에브르발라 룹스나 되네 맹고야 요마르발라 제자 다리 너익이 되든 강시 group to ba yungyur rwa ten ba dinde jigla number ju ge shebre pe da ji shu ba yin na nam lan ye ne mi chi ri yong wa gul la cho yang yi da da pe wa shuo se le so ba jing zhe xin ba gul la xi ne jiang la lin tu de lang pe ju dong tu ba gul ji se le so ba ge ke ji 페라 짐베 미세 수지 카 라렌도 큐얼 귤라 큐네장 미마나 강교 초글람도 유얼 귤지 시바더부 타마 나버지고레 베디난게 낭들야 체그 코든 댄당이야 삼로시 등두 전에 아래 대비나 제든 시불라 삼로 당제 근데 멤베 튼 댄바디 슈체 두성 어 이네 레이게 두바티 두베 튼다 조아라 베나 능민 산제 네미 치린 용알 귤라 시바디 레이디 슈라 튼시엔시양 두바디 양마나 멘베 낭드 시엔시양 두유바 댐바티 슈치와 고구구성 언디 제딘 시불이야 삼로당나 테네 나바디나 두바딘데지 레샤성게 담노백글야이나 대진 빼낭라 충송하라 내미 치린 용알 귤라 시베 귤더보 당은 신게 정제 신발 귤라 시베 귤더보 신의 양 랑린도 대랑앙 폐주 동투발 귤지 시베더비 귤더보 샴라 네 귤디 골라야 쇼라이나 모두지 슈근달 귤라 귤지 시베 그 귤지 두가라 디 카드 치고라스나 상고 머슈바 누가 상고 머슈바 가야 돼 자식이 귤라 귤을 주발라 니 친한거래 니 친한거에게 금제 가르렸으나 싸갑다 가야 돼 자식이 귤라 귤 치비는 노바래 알아 가야 돼 자식이 귤라 귤 인지미지 치거래 오나 금제 가르렸으나 싸갑다 가야 돼 자식이 귤라 귤디는 자제 타대배 구직들이 세브라지 시에비는 귤디라 치바보 슈가래 근데 다리 가야 돼 자식이 귤라 귤 수도 전에 슈고야 금제 가르스나 뒷면바를 와라 면바를 해야 돼 면바디 치바보 슈디 되네 귤에 차와디 루가 치마디네 개 말바 소스 심든잠 유바지 땜바를 와라 제장 된디 원백급기 귤디 인지 민지 가야 돼 자식이 귤라 귤 치고를 뭐시 싸갑다 가야 돼 자식이 귤라 귤 치고를나 너바래 귤디 계속 싸갑다 가야 돼 자식이 귤라 귤 치제 귤찍 대부 자와 있나니 네가 그 귤찍 들려야 이나 가르스래서나 구워래 뭐시 너바 말해 가르스나 치바보 슈제 귤에 차와 치 치바를 구워야 된다 대 말해 뭐시 너바 된다 대 dēmā mārē. Nō bā yī nā, ngā tō mē lām dām rē mā tō jī gī, chī bā bō shūk jē pā gē, ngā mē bā jī shēn shī gī lō gyū wā dīn dē, kē mā rā wā, sō sū mē tā dūm bā dām rā wā lā. Chā tāng kā yā tā kā shūb jī kū rā kū dī, chā jī tā mī dē bē chā wā jī yīn dāng, kō yā dēm bē tūn dā dī kā rā sī nā, mē bā yā mā nā rō yu bā dām yīn bē, yī nā gyū jī jī bē, yī nā gyū rū sī gī yu dāng, gyū gī yu dāng, nye bha tawa nye na yuwa ma re, che za di ka gui gyur di ka tira sa na, kaya da kya shubi gyura gyuru chi gu re, ma to chigi sa ka ta kaya da kya shubi gyura gyuru chi na, tuen shen la gyuwa re su gu. Gyur shi ba di ji la ya, cha ki gu ji ka ji pe ju tang re, cha ki gu ji ka ji shubi te, ka ri se she che wa ru ba sa na, gyur di la ta da shubi ba. Yāngmāna yāngchūk tāyīk shūk yōpāchī rādhū chēpārē, yāngchūk tāyī tī yīsūr yāngvā chīdū, ngōsū chūwa bāngvā rēdē, wādū chūwē chīdē chīk tī dūyōngi kūlā yāngchūk tāyī shūk yōpātī sēshē chēpārē. Chēcāng chīk tī lā yā pūkē kī tātū shūngu nāngā shēpā yīnā gūmūngu tāsī rē, chīk yīnā gūyā tūndē, nī yīnā mēnbē tūndē pā rē, chēcāng gūrū shēpā tī tā lā yā chīk tī jār jē mēnbē tūndā tī sēwā chēpā rē, gūrū shēpā tī ngā tuā nā shēdū tā nē, thakja tī mēngu pā rē tī, mēnbē gāblā kāyā tā kāshibī gūrā gūr tīk rē, gūvē gāblā yā yīnā sākā tā kāyā tā kāshibī gūrā gūr tīk rē, tī nī nī kā lō gūr tī yīn tā, nī kā lō lā gūr tīk sī lē kī rē tī, sō sū sū tēmbē kō tū tī yīnā tā tē yīn bā, mī chī bē yīn tā, lā līng chū lā pē chū lā yā yīnā tō nāng yī sīm nāng guā tī kē chī mū shū bū rē. Xiām lā, lā yī kī chū bā shī shē bā lē, chī tā kā nāng sī shī bā, tā mē nāng sī, qiān jīn lā chū bā shī bā tī kō lā yā yīnā, ngō tū tū tū chū kī yīn. Lā yī qiān jīn lā chū bā shī bā tī yāng, tū kū ngā tū tsō wā nāng lā yā yīnā, pē chū shīn tū chī wē, kō tū tēn tāng kā nāng bā chī rī, pē rā chī shā kā chē bā yīnā, ngā tū tū kū tsō wā nāng tī nē shēng mā rē, tī ndē zē bā lā, nīng jī wā lā, sēm jō wā lā. Gawala, xie so ge, kyabjir jube, layi tida la yae na, cienzin la jubo xieba de. Layi cienzin la jubo xieba de, kandaji lo kukuraisa na, simbe gyuwa de, zeba, gyuwa, taganan shingi gawa, so ge, cie zimba. Cie, hajang ge zebo yinba, hajang ge dobo yinba, dinde ge, qie shi dindia ji layi di, tene, sewar qie zang, layi ki kodion dendang di rik la yaayi na, pyoge ki dadu shung, yangma na, mangu chunje, gongba da na, tene, qian zing la jubo si, sungba de. Kongla nge, mangu chunje, sumda ki driba di nang la ya, sewar nung xin, na le jubo jubshi go la yaayi na, urdu chi, jaji senpa bo nam la, ngode shu yu.
1: Tandani, Beijing ki chuzi jubdun daktaji.
2: Kama nga singur.
3: Senganam so gong kamsa, siamla diyane kama nga singur nyan chun shukin. Sargubi gi chung ki gebe ni shu chuki jiru nui ci dun chou gui dong bu ni xindo xibar xinhan. Jindu gubi ci xin nin ki chi jui chuzi chubay par. Jiru nui cian ha, mi sum chi so chi gi lam tu xio ta. Mi ngap ki sum chi so chi ta jo qian yu jin. Debu jiang hui. Gubye gyechu kyeb duyun yin huyab jen. Jisang an hii, nuetsi po kui zohor cui shib kui kong duyun le yin hii, cui che che che ta, ro gyub ru ka ki le gui gyum hii, cui shib le tuyun hur ta bie di, nyam jay shib shir to kang ta, nye kang, lang kor jiang si so su, cui shib shib ca qi mui yin bjen. Gyalam ni ji chu gya qi ru ta, dian tu dong xin hui jin, gya qi shui le, mi juan yin mei xin hii, ro gyub mui so ta, kuri xar dong tu gyu gen sung qi yu. 先到七八十年,地铁亏空用了,若局民呢,年冬送给他,直接给冬给给他归置切约别,落手堂,前冬用手切约别。天堂切不起,人穷天空堂,却被所给,前别起来开不堂,落在民的家他去,日卡给若局民先去,得十七年直接,家堂额去切约呢,使用为所列过主题,若局恰去了,落在天气给表切约。
4: 기총기
3: Kaysen, Dunqiao Guidong Bu Jikul Guidong Ho, Gekab Gichok Du Rengxin Ki, Mesun Ro Gyubru Ka Ki, Sabab Toxin Nienge Chiu Ta, Sabab Cha Da Nyok Zin Chiwi Nuez Po Guidu, Lepsir Ta, Cui Gyub Le Tun Mo Tu Biao Shi. Mesun Ro Gyubru Ka Ki, Le Gui Ka Se Gim Ne, Salo Rinpoche Gyak Ta, Cui Si Rinpoche Cheba, Zang Si Rinpoche Cheba Je Ki, Le Ge Ce Si Tun Gyun Nienpoche Di, Tu Ka Ma